0: 텐블체라는 다 많이 들었는데 그럼 처음으로 왔어요. 마음이 진짜 편해요.
1: In India, I have been to many monasteries in the northeast, but I never got the opportunity to stay. They don't really have that thing. So here I got the opportunity, so I just came to experience the temple stay.
2: बौद्धिस्ट धर्मको बारेमा के कस्तो हुन्छ भनेर बुझ्नको लागि म चाहिँ नेपालमा हुँदाखेरि चाहिँ कहिले पनि यो एक्सपिरियन्स गरेको थिइनँ त्यस कारणले गर्दाखेरि चाहिँ अहिले म यहाँनिर आएर यहाँनिर केही सिक्नुको लागि आएको पहिलोचोटि आइरहेको छु म चाहिँ यहाँ
3: 세계 각국에서 모인 청년들은 사찰의 아늑한 정취 속에 한국 전통 문화의 정수를 가슴 깊이 새기며 잊지 못할 여름방학의 추억을 만들어 갔습니다. BTN 뉴스 양유근입니다.
4: 평생을 수행과 후학 양성, 불교 문화 계승에 헌신해온 덕숭 총림 수덕사 선덕 숭담당 옹산대종사 49